0: સુધીસ ટાઈમ ચેક
1: ઇસ સમય સૂચક કા સાથમાં
2: દક્ષિણ કોરિયામાં પઢાઈ ર રોજગારી કો ઉત્કૃષ્ટ પરામર્શ કેન્દ્ર ગોલ્ડન ઇમિનેન્ટ ઇન્ટરનેશનલ પ્રાલી ભરતપુર ચિતવન સીએમસી હોસ્પિટલ કો ઠીક અગાડી સંપર્ક 056-5563-5550-7070-61 ર 98-5550-7053
3: 24 ઘંટા ઇમરજન્સી સેવા વિશેષજ્ઞ ચિકિત્સક બાટા મેડિકલ ચેકઅપ ડાયગ્નોસિસ લેબ ર સબઈ રોગ વ્યાધિ કો ઉત્કૃષ્ટ ઉપચાર સેવા રહેકો પુષ્પાંજલી હોસ્પિટલ પ્રાલી બાલ મંદિર રોડ ભરતપુર 10 ચિતવન ફોન 056-493-440-493-580-98-550-2640
0: It's 11 o'clock. अहिले 11 बजेको छ।
4: पञ्चाङ्गको जानकारी
5: नेपाली चाड पर्व तथा शुभ साइतको विस्तृत विवरण
4: तपाईको दैनिक तथा वार्षिक राशिफल
5: स्थानीय राष्ट्रिय तथा अन्तर्राष्ट्रिय ताजा समाचार
4: नेपाली एफएम तथा अनलाइन रेडियोहरू
5: नेपाली विनिमय दर सुनचाँदीको दर रेट मौसम तथा सरकारी विधाहरू साथमा अन्य धेरै सुविधाहरू आजै डाउनलोड गर्नुहोस् नेपाली पात्रो हाम्रो समय हाम्रो

0: સુધીસ ટાઈમ ચેક
1: એ સમય સૂચક કા સાથમાં
2: દક્ષિણ કોરિયામાં પઢાઈ રોજગારી કો ઉત્કૃષ્ટ પરામર્શ કેન્દ્ર ગોલ્ડન ઇમિનેન્ટ ઇન્ટરનેશનલ પ્રાલી ભરતપુર ચિતવન સીએમસી હોસ્પિટલ કો ઠીક અગાડી સંપર્ક 0656 53 69 98 550 77 0 61 ર 98 550 77 0 53
3: 24 ઘંટા ઇમરજન્સી સેવા વિશેષજ્ઞ ચિકિત્સક બાટા મેડિકલ ચેકઅપ ડાયગ્નોસિસ લેબ ર સબઈ રોગ વ્યાધિ કો ઉત્કૃષ્ટ ઉપચાર સેવા રહેકો પુષ્પાંજલિ હોસ્પિટલ પ્રાલી બાલ મંદિર રોડ ભરતપુર 10 ચિતવન ફોન 0656 493 440 493 580 ર 98 550 26 440
0: It's 12 o'clock. Ahile 12 bajeko cha.

0: સુધીસ ટાઈમ ચેક.
1: ઇસ સમય સૂચક કા સાથ માં
2: દક્ષિણ કોરિયા માં પઢાઈ ર રોજગારી કો ઉત્કૃષ્ટ પરામર્શ કેન્દ્ર ગોલ્ડન ઇમિનેન્ટ ઇન્ટરનેશનલ પ્રાલી ભરતપુર ચિતવન સીએમસી હોસ્પિટલ કો ઠીક અગાડી સંપર્ક 0656 63 53 98 550 77 0 61 ર 98 550 77 0 53.
3: 24 ઘંટા ઇમરજન્સી સેવા, વિશેષજ્ઞ ચિકિત્સક બાટ મેડિકલ ચેકઅપ, ડાયગ્નોસિસ, લેબ ર સબઈ રોગ વ્યાધિ કો ઉત્કૃષ્ટ ઉપચાર સેવા રહેકો પુષ્પાંજલી હોસ્પિટલ પ્રાલી બાલ મંદિર રોડ ભરતપુર 10 ચિતવન. ફોન 0656 93 440 4 93 580 ર 98 550 26 440.
0: It's 1 o'clock. અહીલે 1 વાગે કો સા
4: વેબ સર્ફર અબ ઘર ઘરમાં ફાસ્ટ ઇન્ટરનેટ.
5: तपाई च्याउहरुको राजा राजा च्याउ खोज्दै हुनुहुन्छ?
6: काठमाडौँको कालीमाटी तरकारी बजारको आफ्नै स्टल नम्बर 16 देशभरका भाटभटेनी, बिगमार्ट र अन्य डिपार्टमेन्टल स्टोरहरूका साथै पूर्व मेचीदेखि पश्चिम महाकालीसम्मका विभिन्न थोक विक्रेताहरूकोमा राजा च्याउ उपलब्ध छ.
5: स्वादिलो, पोसिलो र अर्ग्यानिक च्याउ भनेकै राजा च्याउ. एनसीए ग्रुटेकको उत्पादन.
7: भनिन्छ नि, नानीदेखि लागेको बानी मेरो पनि एउटा बानी थियो. जे पनि बचत गरिहाले. बिस्तारै यो बानी स्वभाव बन्यो. बाबालाई पनि ब्याङ्कमा खातै खोलिदिनु पर्ने भयो. अनि त महिनाभरिमा खुत्रुके भरायो. बाबासँग ब्याङ्क गएर जम्मा गरायो. समयसँगै हुर्किँदै गयो. बचत पनि थरी थरी चिन्न लाग्यो. जिन्दगी न हो, सधैँ किन एकनास हुन्थ्यो र. तर पनि मन ढुक्क हुन्थ्यो, किनकि मेरो खाता थियो नोबेल ब्याङ्कमा. मेरो बाबा देखि मेरी छोरी छ.
8: सुन गाउँ घर तराई शहर सुन हरियाली पाख पखेर सुन.
9: नेपालीपनको आभास, नेपाली मनको आवाज.
10: सुन हिउँ चुली पहाड पहरा, सुन भेर पागल एक बेसी सारा सुन.
9: स्वदेश एफएम 93.2 मेगाहर्ज.
11: 1 बज्यो.